0: सामने।
1: लता मंगेशकर एंड मोहम्मद रफ़ी साहब की आवाज़ें सुनी आपने, लेकिन ये गीत पिक्चराइज हुआ था देवानंद एंड नूतन जी पर। बहुत खूबसूरत फिल्म थी एंड दिल्ली की थी ज़्यादा शूटिंग इस फिल्म में। राइट, इसके अलावा हम दोनों वॉज अनदर ब्यूटीफुल फिल्म, तीन देवियाँ, सारे गीत मैं शामिल करना चाहती हूँ लेकिन क्या करूँ, वक्त इजाज़त नहीं देगा। और मुझे उम्मीद है कि जो गीत मैंने शामिल किए हैं अब तक आपने ज़रूर पसंद भी किए होंगे। एंड बता दें कि थ्रू बहुत सारे इनको अवार्ड्स मिले, लेकिन द गवर्नमेंट ऑफ इंडिया ऑनर्ड हिम विद द पद्म भूषण इन 2001 एंड दादा साहेब फाल्के अवार्ड इन 2002। देवानंद डाइड ऑन 3rd of December 2011 में इन लंदन में उनका देहांत हुआ था, एंड येट द इमेज रिमेन्स अनमिस्टेकेबल। द टाइट उनका टिल्ट करना हेड को, रैपिड डायलॉग, स्कार्फ, कॉन्फिडेंस स्ट्राइड, एंड बहुत बहुत उनकी अदाएँ पसंद की जाती थी। आज हमने देवानंद जी को याद किया उनकी बर्थ एनिवर्सरी पर।
2: Currency updates are sponsored by LemFi mobile app. Send money to India, Pakistan and Bangladesh swiftly from your phone.
1: Right, a pound in your pocket can get you today. Indian rupees 126.84, Afghanis 85.86, Pakistani rupees 367.9, Bangladeshi taka 162.92, Sri Lankan rupees 437.1.
2: Are you thinking of sending money to India, Pakistan or Bangladesh? Then think LemFi. LemFi's best exchange rate and money transfers. Earn an additional £5 cash back when you use the code LIKA. Download LemFi now. T's and C's apply. This is Sarita Sabharwal on LIKA Gold.
3: LIKA Gold.
2: Gold Rate, brought to you by Pooja Sweets and Savories, PoojaSweets.com, or visit us in Tooting, Kingsbury and Cardiff.
1: Gold ka rate 104 pounds per gram.
2: Gold Rate was sponsored by Pooja Sweets, one of the best quality vegetarian food suppliers, PoojaSweets.com, or visit us at East Ham, Hounslow or Crowley.
4: नीसा नासिर, लाइक अ गोल्ड लंदन और ग्रेटर मैनचेस्टर में। मेरी और आपकी मुलाकात मंडे टू फ्राइडे शाम 7 बजे से 10 बजे रात बिग शो में जारी रहती है। बिग शो सुनना भूलिएगा मत।
5: ये है लाइक अ गोल्ड।
6: ये रिश्ता क्या कहलाता है?
7: This part of the show is brought to you by Ye Rishta Kya Kehlata Hai, every day at 7 PM on Star Plus, and stream it anytime on Jio Hotstar.
8: Most mortgage brokers charge you a fee, but we don't charge you a penny, and we still put cash back in your pocket.
9: Here's how it works. When you remortgage through Cashback Remortgages, the bank pays us a commission. We take our share and we give the rest back to you as cashback.
8: No fee, no gimmicks, real money back. A better rate and cashback from a broker that costs you nothing.
9: Call 0208 706 0915 for a free, no obligation chat. That number once again, 0208 706 0915, or visit cashbackremortgages.co.uk.
8: Cashback Remortgages, the broker that gives you back.
10: Have you had a bereavement in the family? In times of sadness and grief, Om Funeral Care is there to help and support with all customs and rituals. At Canton Road in West London and Ilford in East London, Om Funeral Care's well-versed priests carry out all the rites and rituals in English, Hindi, Gujarati, Marathi, Tamil and other languages. Contact Kalpesh Patel on 0208-922-3344 or 24 our line.
11: साउथ हॉल ट्रेवल की एक और ऊंची उड़ान देखिए, दुबई की शान, फ्लाइट, होटल, साइट सींग, डेजर्ट सफारी, यानी दुबई में सारा इंतजाम और पैकेज की प्राइस बेहद कम। साउथ हॉल ट्रेवल का दावा है कि 24 घंटे के भीतर कहीं से कम में ला के दिखाएं तो ये रिफंड या डिफरेंस वापस कर देंगे। तो दुबई के लिए तैयार, यू डू द पैकिंग, दिल डू द प्लानिंग। कॉल साउथ हॉल ट्रेवल ऑन 0208-574-8410, दैट्स 8574-8410।
12: साउथ हॉल ट्रेवल, at all protected.
13: नमस्कार, मार्च 2027 માં મહારાજા ટૂર્સ સાથે માણો જાપાનનું અદ્ભુત ચેરી બ્લોસમ સીઝન. આવો અને જુઓ જાપાનનું સુંદર ચેરી બ્લોસમ, શ્રેષ્ઠ સાઇટસીઇંગ, સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો. માત્ર 4499 પાઉન્ડ્સ પર પર્સન, જેમાં ફ્લાઇટ્સ, એકોમોડેશન અને એક્સકર્ઝન્સ બધાનો સમાવેશ છે. સીટ્સ લિમિટેડ છે, એટલે આજે જ તમારું બુકિંગ કરો. વિઝિટ maharajatours.co.uk or call 07956
0: 1-800-854-846.
14: From Southall Broadway to the London Tube, UK, the big bang of entertainment has arrived. Big movies? Check. Biggest of stars? Check. Unmissable reality drama to blow up your group chat? Absolute check. Jio Hotstar is now live in the UK. Download the app and subscribe today.
15: Dosti, masti ane emotions ni ek anokhi story.
16: સામડે કામ કર મેડિકલ દેલે અને નાખતા જઈએ
17: નાખતા જઈએ એટલે
15: સોલ સૂત્ર પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક
18: તો અંડો છે
19: આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર
20: કારી મારી દોસ્તી
15: સ્ટારિંગ વિરાજ ખેલાણી દીપ વૈદ્ય વિશાલ પારેખ એન્ડ વિશ્વા જોશી મિત્રતા ઇન સિનેમાઝ નાઉ યુકે રિલીઝ ડિટેલ્સ માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો બકરાનિયા મીડિયા.
21: Brands that use radio are 49% more likely to get noticed. Amplify your advertising at radiocentre.org. Assuming you want to get noticed.
22: 24 days, South America in November or April. First 10 passengers up to 300 off. Call Sona Tours on 0208-951-0111 or visit sonatours.co.uk.
23: Sarita Sabharwal with your weekend classics.
24: L-Y-C-A.
23: He's like a...

0: दिशा सुप्रीम एक्स्ट्रा लॉन्ग ग्रेन बासमती राइस इंडल्ज विद दिशा अवेलेबल एट ऑल इंडिपेंडेंट स्टोर्स नेशन वाइड.
1: Are you sitting on a mortgage and getting nothing back? What if your remortgage paid you?
2: At Cashback Remortgages, we find you deals that put real money back in your pocket. Not just a lower rate, but actual cash. Hundreds, sometimes thousands of pounds just for switching.
1: Our expert advisors have helped thousands of homeowners across the UK remortgage smarter and walk away richer.
2: Call us today on 0208 706 0915. That's 0208 706 0915. Or visit cashbackremortgage.co.uk.
1: Cashback Remortgages. Your mortgage should work for you.
3: वेडिंग सेलिब्रेशंस कॉर्पोरेट इवेंट्स रागसन सब कुछ एफिशिएंटली हैंडल करते हैं. परफेक्ट लोकेशन ढूंढने से लेकर इनक्रेडिबल थीम्स डिजाइन करने तक वर्ल्ड क्लास कुजीन से हर छोटी बड़ी रिक्वायरमेंट तक मैनेज करते हैं. 30 साल से ज्यादा का एक्सपीरियंस हर इवेंट को खास बनाए. फॉरन का फोन मिलाए 0208839880 और विजिट ragasan.com. लोकेशन डिजाइन मैनेजमेंट या केटरिंग रागासन.
4: Southall Travel invites you to the beautiful city of Dubai. Enjoy the great shopping experience, luxury hotels, water sports, golf courses, gold souk, desert safaris and dhow cruise. There's never been a better time to go to Dubai.
5: Call 0208 574 8410. 0208 574 8410.
6: Southall Travel can take you there. Southall Travel, at all protected.
7: Dosti, masti and emotions ni ek anokhi story.
8: સામડે કામ કર મેડિકલ દે લે અને નાખતા જઈએ નાખતા જઈએ એટલે
7: સોલ સૂત્રા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક.
9: તો અંડો છે આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર
7: તારી મારી દોસ્તી. સ્ટારિંગ વિરાજ ખેલાણી, દીપ વૈદ્ય, વિશાલ પારેખ એન્ડ વિશ્વા જોશી. મિત્રતા ઇન સિનેમાઝ નાઉ. યુકે રિલીઝ ડિટેલ્સ માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો બકરાનિયા મીડિયા.
10: पितृ पक्ष में पितरों के आशीर्वाद प्राप्ति हेतु परम पूज्य श्री राज राजेश्वर गुरुजी के सानिध्य में सिद्ध आश्रम धाम में आयोजित है संगीतमय श्रीमद् भागवत कथा शास्त्री श्री निलेश जी महाराज के मुखारविंद से पहली से 7 अक्टूबर दोपहर 12 बजे से. स्थान इंटरनेशनल सिद्धाश्रम शक्ति सेंटर 22 पामस्टन रोड हैरो HA37RR. अधिक जानकारी के लिए कॉल करें 0208426 0678.
0: Discover the magic of Switzerland with Mantra Holiday Scenic Swiss Tour. From the stunning Swiss Alps to Interlaken, Lucerne, Mount Titlis and more. And this October half term, we've got our lowest price of the year. Call 0203-773-633 or visit mantraholidays.co.uk.
11: Hey,
0: Prasanna
11: Mahalakshmi kehti hai, bolo prem ki bhasha.
12: Diwali Story, the journey of Ram and Sita.
13: Book now on DiwaliStory.com. Exclusive radio partner, Leica Radio Network.
14: Caratino Better Ghee, the healthier, low price, cholesterol free, butter ghee alternative. Caratino Better Ghee, available in Tesco's, Asda, Morrison's and local grocery stores. Caratino Better Ghee.
15: Leica Gold, officially London's number one Asian retro music station. Available in Greater London on 10:35 AM, DAB Digital Radio, Alexa and LeicaGold.com.
16: Artist of the Week is brought to you by our new podcast, Leica Extra. Stream it now and be a part of the conversation.

0: And the best price on any hotel anywhere in the world on travelhubworld.com. Flights and holidays humse sasta kahin nahi mil sakta. Call Travel Hub 24/7 on 0208-782-8833 or visit travelhubworld.com.
1: Travel Hub, best service with unbeatable price.
0: At all protected.
1: Visit travelhubworld.com.
2: Tu mane yana, mane dildara.
3: Creatives Team Events and Peace Nation UK proudly presents the Virat Asith Tour UK with the one and only Lakhwinder Wadali. On Friday the 16th of October at Crystal Grand Slough. On Sunday the 18th of October at the ICC Birmingham. A memorable Sufi musical with Lakhwinder Wadali and his live band.
4: Book your tickets now on Eventbrite. For sponsorship inquiries, call 07949-250-376.
5: No need to fly back home this summer holiday. Come to Ambala and try out our Khoya Burfi, made from pure buffalo milk. Yes, it's the same burfi you get back home. Now made in England with milk from Ambala's own herd of buffalo. Only from Ambala. Don't take our word for it. Come and taste it for free this month. Now also doing the best kara chai, masala chai and elaichi chai. Just like back at home. Ambala, heritage you can taste. Visit ambala.co.uk.
6: દોસ્તી મસ્તી અને ઇમોશન્સ ની એક અનોખી સ્ટોરી
7: સાંભળે કામ કર મેડિકલ દેલે અને નાખતા જઈએ
8: એટલે
6: સોલ સૂત્ર પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક
9: ગાંડો છે આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર
10: તારી મારી દોસ્તી
6: સ્ટારિંગ વિરાજ ખેલાણી દીપ વૈદ્ય વિશાલ પારેખ એન્ડ વિશ્વા જોશી મિત્રતા ઇન સિનેમાઝ નાવ યુકે રિલીઝ ડિટેલ્સ માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો બકરાનિયા મીડિયા. From Southall Broadway to the London Tube, UK, the big bang of entertainment has arrived. Big movies? Check. Biggest of stars? Check. Unmissable reality drama to blow up your group chat? Absolute check. Jio Hotstar is now live in the UK. Download the app and subscribe today.
11: Winter's coming and Mera Boilers pre-winter sale is on. For the first 100 customers, get a Bosch 25 kilowatt boiler, fully fitted from just £1,890 with a 7-year guarantee.
12: Don't miss out. Call 0208 150 2025 today or visit miraboiler.com. Terms and conditions apply. Mera Boiler, get ready for winter.
13: Minar Jewelers. Agar aap sona bechna chahte hain ya valuation karwana chahte hain, to uski sahi qeemat ke liye tashreef le jaiye Minar Jewelers par. 181 Upper 2 Road. Ya visit kijiye minarjewelers.com. Call 0208-767-7627.
14: Like a Radio Network. Proud hospitality partner, Ragasan. Sandy Shah. Live on Like a Gold, Greater London.